0: 나루동 카르보 드라듬도 강아라보 그라 마이너스농지 땀마사구당 나인나루 뽕당지 드라기 승오고 담드디어 이당지당 나인나루 몰지 물렀나 리포트 아스즈바지 이밤마방 장동디방 아직 미스라방라우당 시즌 카 나우용아 드라두기 포트 미스라우당 멀리니 톡츠바자 강아종어 멀렌시아 바녹지 아제 아인바농지 강아당아 쳔마그므라스노 다당양이 마방아기 아베 따츠가 스녹던 럼사데버 아노 타루바 아르노콘돔노 나루안네 발로제이 나스느기 준비하우디
1: वीडियो लाइक करने के पैसे मिलेंगे सो इजी
2: अनजान लिंक्स पर क्लिक मत कीजिए आरबीआई कहता है
3: जानकार बनिए सतर्क रहिए
4: इबाया आकाशवाणी मुगुकचुंग हसनुकी अमला सर मचमरा छंगा सजकसम अकिबा अंगाशुकु थंग किनकलुंग थलुक अछंगा तमंगर टोंगबांग दसबा एल्बम नुंगी किनखारनबा अंगादी